0: તમને હેલ્પ કરીશ, મેન્ટર કરીશ. યુ નો આઈ વિલ હેલ્પ યુ ફ્રોમ આર સાઈડ. આઈ થિંક વી શુડ
1: યા વી શુડ ગેટ બાય વંદે વિંગ્સ ફોર શ્યોર.
2: વંદે વિંગ્સ તો બનતા હે.
3: કોંગ્રેચ્યુલેશન્સ.
0: મેં કામ કરતા રહો, એકદમ બહુ છે.
2: અમારે અમારે તમને પગે લગાવવાનું હોય. ફેન્ટાસ્ટિક, ઇન્સ્પાયરિંગ, વેરી વેરી ઇન્સ્પાયરિંગ.
4: જાતને બંધ કરી રાખીશ.
2: I think મેં આજ સુધી સ્ટાર્ટઅપ ફાઉન્ડર તમારા જેવા નથી જોયા અને મેન્ટર તમારા જેવા નથી. I think it's a big thing what you have also done to give up your career for something that your dad believed.
1: અગર અમારે પાસે બેસ્ટ સન અવોર્ડ હોતા તો હું ડેફિનેટલી આપકે પાસે જાતા.
2: Fantastic, really good.
1: It's a tough journey but you both have really done very
0: ફટાફટ લાઇસન્સ કરાવી દઈએ.
4: કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ.
3: થેન્ક યુ સર.